0: તો હંસાજી, કે નહીં કે ગાણા તો હુંડામાં ઘણો ચોખ્ખો લાગે આપણે, હે ને? કે પેલી ચાંદી આળે રૂપિયા ચાલતા હતા, હે ને? બિલકુલ ચાલતા. હા, તો દેખો કે પહેલે રો ટાઈમ ઓની બીરી તો બાત ઈ અલગ હે.
1: બિલકુલ.
0: અબે તો આજકાલ દેખો કે આપણે ઘરમાં ઈને ફ્રીજ હે. પહેલે ટાઈમ મે જતે ફ્રીજ કોની હોતા હની, તો ભી આપણી જીકી ગામ વાળી જીકી બહેન્યા હે, મહિલાવા હે, વે એની રસોઈ રા ચીજ હે, હરેક સમાન હે, વે સહી ઓર સુરક્ષિત રાખતી હે. કે નહીં કે લંબે ટાઈમ તાણી તાજી રહેવે હે. ઓર આજ હરેક ઘર મે ફ્રીજ તો હોઈ ગઈ હે, પણ આ પહેલી જડી વાત કોની રેવી.
1: બિલકુલ કોની રેવી ભાવના, કે પહેલા ફ્રીજ હતો જણે સબ્જીયા, ફ્રીજ નહી હતો જણે ભી સબ્જીયા હે, પૌષ્ટિક ભી રહેતી, તાજી ભી રહેતી ઓર ખરાબ ભી કોની હતી. હેંગ રહેતા, પર અબે દેખો કે કિતો ભી ફ્રીજ મેં રાખો તો દૂધ ફાટ જાવે, દહી ખાટો પડ જાવે, સબ્જીયા દો તીન ઘંટો જ્યાદા સહી કોની રહેવે. લેકિન પહેલા રે જમાને મેં, હા પહેલા રે ટાઈમ મેં લોગ હે એ સબ ચીજા ને એકદમ સહી ઢંગુ રાખતા ભી ઓર ખરાબ ભી કોની હતી. ક્યુંકિ ભે જો ચીજા વહેતી હી બે બિન તરીકે રી હી, જૈસે કે દેખો કે પહેલા મટકી રી જો હતી મીટી રી મટકી, બિન માઈને પાણી ઠંડો રહેતો મટકી રો પાણી પીવતા, ઓર મટકી રહી એડા કુછ સાધન થા જીન માઈને આપે દૂધ રખ દેતા, યા કઈ કે જો છાછ દહી વગેરે રખ દેતા, જૈસે ચાડે રે માઈને છાછ રહેતી, હાંડી રે માઈને દહી રહેતો, હાંડી રે માઈને જૈસે શાક સબ્જી બનાવતા ભી રહેતી, તો મીટી રે માઈને કહીએ કે વા ઠંડી રહેવાય, ઠંડક રે કારણ શાક સબ્જી હે દહી હે એ સબ ખરાબ કોની વહેતા. હા,
0: કેતા કે જો માટી રી જકી વે પ્રાકૃતિક ઠંડક હી બબો જન કે ટેમ તાણી કે ની કે તાજા બણાન રાખ્યા કરતી,
1: ક્યુંકિ જો કો સૂક્ષ્મ જો કા છિદ્ર હોતા હા, ઉન છિદ્ર રે કારણ બા હવા જો હે વિને ઓર માટી ને ઠંડી રાખની રાખતી હી. ઓર દૂસરી વાત ભાવના, કે આજ ભી આપ દેખો ની કે કઈ ગાંવ રે માઈને એડી બેન્યા હે આપણે, જે કી મોટી મટકી ને બીચ મુ ફોડન, બિન માઈને પૂરી મીટી ભરન દો મટકિયા ડાલ પરે, ઓર બિન માઈને પાણી રો છિડકાવ કરે, ઓર બિન મટકિયા રા માઈને દેખો કે ફલ ફ્રૂટ ભી ડાલ દેવે, દૂધ ભી રખ દેવે, તો વો દૂધ જો હે ફ્રીજ રે જણો જણો તાજા રહેવે,
0: તાજા રહેવે. હા, કે ની કે ફાટે કોની હે, ઓર બદબૂ ભી કોની આવે,
1: બદબૂ ભી કોની આવે.
0: તો હંસાજી આપને ધ્યાન હે કે પહેલે ને હરેક ઘર મહિને ભંડારીઓ હોતો હો, વો પૂરો હી માટી સુ બણ્યોડો હોતો હો, ઓર બિને ડીગો તકો હોતો, ઓર બિને આસેપાસે આપને ધ્યાન હે કે જાળી લાગ્યોડી હોતી હી, બીર જાળી માં સુ હવા આવતી રહેતી, ઓર બીર મહિને દરવાજો લાગ્યોડો કુટિયો લાગ્યોડો બિન કુટિયો દે, અને બિન મહિને દૂધ એ દહી એ એડા સમાન રાખતા, ક્યુંકિ પહેલે આપને ધ્યાન હે કે ખુલ્લા ઘર હોતા તો બિલ્લી આ જાવતી, બિલ્લી નહીં ખા જાવે, એના વાસ્તે બિને કુટ્યો દેન રાખતા, વિચારું મેરું હવા આવતી ઓર વો તાજો બિરિયા કરતો હો.
1: બિલકુલ ભાવના, એક એડો ભી કોઠરી હતી જે કો ચારો તરફ બંધ હતી, એને ગોબર ઓર મિટ્ટી સુ લીપતા, ઓર બિન માઈને આપે દહી દૂધ છાછ વગેરે સગલી ચીજે રખતા, રોટી ભી રખતા, ઓર રોટી ને જો હે સૂતી કપડે મને પલેટન રખતા, તાકી ઈવા શામ તક તાજી રહેતી. ઓર સાથ હી સાથ મે એની ભાવના કે વો જે કો કોઠરી વેતી ની, બિન કોઠરી માઈને ઘી એની કઈ વર્ષો તક તાજા રહે જાતો, ઓર જે દિન કોઠરી ને ખોલતા ની ઘીરો ડબ્બો ખોલતા ની તો ખુશબુ પૂરે ઘર મે ફેલ જાતી. આજ તો અમે કટ્ટે ઘી

0: રસોઈરે મેને ખાણો બનાવણો આસાન ન હોયા કરતો હો, પણ બિન ટેમ ચૂલે માથે જકો બન્યોડો ભોજન હો વો આપણો સ્વાદ ઓર અપનાઈ તેજ કો અલગ હી રાખ્યા કરતો હો.
1: બિલકુલ.
0: આજ તો દેખ લો કે સમય રે સાગે આપ કે હી રહ્યો કે સમ વિજ્ઞાન ઓર તકનીક કારણ દેખ લો કે ચૂલે રી જગા વો એલપીજી ગેસ હે વો આવણ લાગ્યો હે. તો બ્યું કહીએ કે કઈ એની એડી સમસ્યા હેવા ભી મિટ ગઈ, જ્યાં કે દેખો ધુઓ નહીં વેર્યો હે તો ક્યું પરેશાની નહીં ભી હોયા કરે. સુવિધા ભી દે રહ્યો હે પણ વો આપણે ઉપર એક આપણે કિન તરીકે ઉપયોગ કર સકા.
1: બિલકુલ.
0: ઓર દેખો કે રસોઈ ને સાફ સુથરી ભી રાખ્યા કરે હે, જદે વો ચૂલો હો તો કને કઈ તરહ બિખોરા ભી
1: બિખરા ભી હોયા કરતા, ધુમે સુ રસોઈ કાળી ભી હોયા કરતી. લેકિન આજ આપણે દેખો ગ્રામીણ અંચલ માં ભી આપણે જાવા તો રસોઈ જો હે આપણને સાફ સુથરી મિલે. હા, લેકિન કે નહીં કોડ હોય કે ભાઈ બાજરે ની રોટી હે આપણને ચૂલે માથે બનાવવાની હે તો વો ચૂલો એક અલગ શું મતલબ બનવા લેવે.
0: આજ ભી આપણને કટેન કટે દેખને હેરા મેં ભી મિલ જાય,
1: હેરા મેં ભી મિલ જાય. તો એની તો છત્ર માથે ચૂલો તા કે ધુઓ જ નહીં હોય, ઓર ઘર ભી એક સાફ સુથરો રહેવે, ઓર આપણો જો મન રો કોડ હે વો ભી પૂરો કર લે. ઓર વૈસે દેખો ની ભાવના બાજરી રોટી તો આપણને ચૂલે માથે બનોડી ચોકી લાગે.
0: બિલકુલ ચોકી લાગે. આજ ભી બનાવવા તો કે નહીં કે બાજરી રોટી એ જો ચૂલે માથે બનાવવા.
1: ઓર સાથ મેં ભાવના આ વાત કરી કે ભાઈ સમય બચન લાગો હે, તો બિલકુલ આપની વાત સહી હે કે સમય સાથે જો મહિલાઓ હે જો સમય સાથે શિક્ષા રોજગાર સમાજ સેવા ઓર અન્ય ક્ષેત્રો મેં જો હે સક્રિય ભી હોઈએ ઓર બારે મિનકોરે બરાબર બારે ભી કામ કરન લાગી હે
0: તો
1: બિલકુલ જો ટેકનોલોજી રો વિકાસ હોયો જો મહિલામાં થોડી ફ્રી રહેવા લાગી ઓર સમાજ મેં ઉભરન આગે ભી આઈ હે. તો સુણાય ગીત.
0: બિલકુલ.

0: તો દેખો હંસાજી, આપણે રેસીપી બી બતાઈ, હા બાતિયા બી ઘણી કરી હી, પણ હવે કહીએ કે આ ઘડી આપણે ઇશારો કરીએ કે આજ રી પ્રોગ્રામ રો ટેમ હૈ વો પૂરો હોઈ ગયો હૈ. તો આજ રી આપણી દો સખી મેં ભાવના લખારા ઓર
1: હંસા કુમારી વૈષ્ણવ ને
0: દિલાવો સી ચાલા રામ રામ સા.

0: રાજસ્થાની લોકગીતો આર લોક ભજનારે ફરમાઈશી કાર્યક્રમ મેં આપરે સાથે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારે સાથે આપરા લિખ્યોડા કાગજ ઝાલાવાડ સું ઓ કાગજ આયો હે લિખણવાળા હે હર્ષિતા રામેશ્વર કાના સફલતા કપિલ મીનાક્ષી સત્યનારાયણ મનોહરભાઈ અર પ્રભુલાલ બાગરી
1: બધવાસિયા સું કૃષ્ણરામ સાંસી પપ્પુ રામ સાંસી કંવર રામ સાંસી અર વિનોદ સાંસી વ્યાસ કોલોની એરફોર્સ હું ચુન્ની દેવી મેઘવાલ બિંદુ મેઘવાલ કાર્તિક હિમાંશુ વિનોદ મેઘવાલ અર આણા ઘરાળા
0: સારણ નગર બાડમેર સુ મહેરાજ સારણ હીરા સારણ હિતેશ રાજ નવપ્રીત સારણ અર આણા સાથ ઓ ઈમેલ આયો હે ગાંવ દુંદાડા સું ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા ગુડા મલાણી સું ઓ ઈમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણા સાથિયારો ઓ કાગદ આયો હે પટિયાલા પંજાબ સું મુકેશ બત્રા નીલમ બત્રા નીતિન પલક કરણ ગીતુ નિહારિકા અર વંશ બત્રારો ગાંવ નારવા ઇન્દ્રો કા સું નરપતલાલ સોની શિવમ અર વૈશાલી ખુડેચા પીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર પાંડવનગર ધોરીમીના સુ ઇમેલ ભેજ્યો હે દેરામ રામ ગોદારા ઓ કાગદ માણે કને આયો હે ગાંવ તાપુ તહેસીલ ઓસિયા સુ લિખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા ગાંવ ખીંદાસર સુ ઇમેલ ભેજ્યો હે કાનારામ ચૌહાન સુખારામ શ્યામ સુંદર તપસ્યા ચૌહાન અર આણા ઘણા સારા સાથી
1: વાલગઢ રાજસ્થાન સુ ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા પૂજા પરિહાર અર આણા સગળા ઘરવાળા
0: ઓ કાગદ આયો હે ગાંવ ગંગાણી સુ જગદીશ ભાટ આલમ પડિયાર ભિયારામ કિશન ચૂકી દેવી ઓર કૌશલ્યા ગાંવ ટુંકિયા તહેસીલ સિંધરી બાડમેર સુ કૃષ્ણકુમાર ડાબી ભૂપત ડાબી રાધા ડાબી વિક્રમ અર અર્ચના ડાબીરો ધોરે કનલી ઢાણી તાપુ સુઈ ઓ કાગદ આયો હે વિષ્ણારામ બાલિયાણ બિદામી દેવી બરવડ પૂજા બાલિયાણ સુનિલ સુરેશ અર સુભાષ બાલિયાણ રો તો સાથિયા સુણા આપ સવારી પસંદ માતે આ રચના

0: પગે લાગે બહાદુર
1: પગ લાગુ પગ
0: યુ કહે ની પગે લાગુ વારે અગજી વા અગજી થાર બીને મારી કદી ની દગજી
1: દિનો
0: આયા ભાઈ આજ તો અગજી કહો માર ભૂલ કહો કી કરે
1: માર થોડી ભૂલે નવલા
0: હમેશા લયો કે કોલે મે કદ હોય
1: મેં તો હમે હોય જબ ઠેર કહો લદો અબા નહી હોવેલા
0: અબા નહી હોવેલા
1: ના
0: બઢિયા બઢિયા
1: તે નારા જોડ
0: અરે બઢિયા ભાઈ થે તો કહે ની હુગન જોર લો રે બાત કરે વે કોઈ હમે નહી હોય
1: નવલાબા દેખો આસાર તો બન રહ્યા હે ઠીક હે અમે રોજ બહાર જવા અમે હવે બાદલ છાવે ઘણી પણ હવા આવે તે તો ઉડાવે સરબારી
0: હા હાચી બાત ધકે ડણ જા હા કે કોની અગજી ને ઓ કહું હે જો કહે ની કે કબીર દાજી આલો કઈ કરતો કબીરા યે જગ આંદલા જૈસે અંધી ગાય બાચા થા જો મર ગયા ઉ ભી ચામ છટાય મન ઘણી આવે
1: હે નવલાબા
0: હા તો કબીર દાજી મારે ગટરે મે બિરાજી ઉડાય
1: કઈ બાત
0: હા કબીર દાજી ભાઈ જગ્યા બે હોયા હા બે કિની ની રાખી બે કોઈ ધર્મરો મિનક નહી કહે મે ઓન બો ના ભાઈ બે તો મિનક ધર્મ ની વાત કરી
1: તારો ધર્મ માર ગયો તમને
0: સમજ્યા નહી ભાઈ બાદશાહ રાજા મહારાજા બાદશાહ રો હે જો કે રાજ હો કબીર કિની કો ડરી
1: નહી ડરી
0: સમજ્યા નહી ઓર મિનકારી જીકો કે નહી ઉન ટાઈમ હું જગા લડાઈ ઝઘડા જીકો કે નહી કે એ કે ખટપટી હી ઉને મેટ ને કબીર દાસજી હે જો ઘણા જગ ચાવો
1: આનોલોબા
0: કે આપણ જગ્યા ભક્તિ અટકાય ની કાલ આવ્યો ની ઘણે સંત મહાત્મા હોય સંત મહાત્મા ઓલિયા ફકીર હોય તો મમે આપસ મેં મિલના જુલના હોતા બે જ્ઞાન ની વાત કરતા કબીર દાસજી તો કહે ભાઈ દેખે કે બે જકા કહે ની સતગુરુ હા
1: કબીર વાણરી
0: હા સતગુરુ સદગુરુ એ દો હોય તો બે તો કબીર દાસજી
1: દોયા
0: હા કહે ની કે કબીર દાસજી એક વાત કહી કાકર પાત્ર જોડ કે મસ્જિદ લઈ સુનાય તાપે ચડ કે મુલ્લા બાંગ દે ખુદાય
1: સહી બાત કે
0: આઈ બાત કરી કે ચલતી ચાકી દે કે લિયા કબીરા રોય દો પાટન કે બીચ મે હબત બચા ન કોઈ
1: હા ન ઓલો બા
0: સમજ્યા ની
1: હા ઠા પડ કે થારા રગ રગ મે કબીર
0: અરે માર તો હું તો આપ કે ની કે કબીર સાહેબ રે કે ની કે માર્ગ માં તે હલનાળો આદમી હું
1: હા ન ઓલો બા
0: કઈ બાત કબીર દાસજી કહી શકો તો ભૈડા ઘણી કહી કે પાન પૂજન હરી મળે તો મે પૂજું પાર તાતે સો ચાકી ભલી પીસ ખાય સંસાર
1: સહી બાત કે ન ઓલો બા
0: હાચી બાત કહી અરે ઘણી હે ભાઈ કબીર દાસજી તો કહેજો નહી કે
1: દોઆ ઘણા રચ્યો નહી
0: ઘણી રચ્યો ઓર ઓતી બાત કહી હાચી બાત કહી
1: હાચી બાત કહી
0: જો બાને કોઈ હે જો કે નહી કે બાર માત આંગળી ની ઉઠાસ
1: જીવન માતે કરી હરે
0: સમજ્યા ની બે મિનક ને હાચો માર્ગ બતાયો
1: હા નોલો બા
0: કે ભાઈ આ પાખંડ હે અંધવિશ્વાસ હે આ હે જો કે નહી કે ભાઈ મૂર્તિ પૂજા હે દૂજા ત્રીજા હે જો કુરીતિયા હે બન થે હે જો કેમ હે જો કે નહી પકડ બેઠા
1: સહી બાત
0: તો મિનક રે મિનક જાત મેં કે ભાઈ દેખો ગુજાર કી કર હો સકે કે ભાઈ દેખો કે હેંગ માન કો હની બો હે જો કે ચામડે હું લોઈ હું હે જો મણી ઉડો હે
1: અચ્છા
0: હે કોણ
1: બિલકુલ હે
0: કે ભાઈ દેખો લોઈ હેંગમ હે ખૂન હે કે ની ચામ હેંગમી હે માંસ હેંગમી હે અને હાડ કા હેંગમી હે બાકી તમ થે કટ કી ગયા કે ની કે બે કે અપને આપ ને કી માનો તો નું કી મુતબલ ની
1: નહીં
0: સમજ્યા ની તો કબીર દાજી આ વાત હાસી કહી કે કબીરા જબ હમ પેદા હુએ જગ હસે અમરોય એસી કરની કરત લોગ હમ હસે જગ રોય
1: બિલકુલ
0: કરણી માતે બે જોર દિયો કે ભાઈ કરણી હેજ કો ચોકી હોય તો માન કે જીવરી હેજ કો પાર લાગી આ નીત ભાઈ હો કે ની ભરમ મે જીઉ કી મુતબ
1: કરમી ધર્મ હે નવલવા
0: હા કરમી પૂજા હે કરમી ધર્મ હે આ બાત હે તો અગજી
1: નવલવા
0: આ થારે હેજ કે ની આંકડી જોર હેજ કો કે ની ગીત લો ની કબીરદાસ જી આલો ભજન હે ની
1: હા કબીરા કહે
0: હા ઓ મન મને હુણો
1: નો નમલા હુણો